વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્સ પર વિવિધ ભારતી વડોદરા. આજે રવિવાર, શક સંવત 1948, જયેષ્ઠ, દિનાંક 10, તદનુસાર તારીખ 31 મે 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું મૌલિક ઠક્કર હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી દ્વારા પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની આજે 134મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ એનાયત કરતાં કહ્યું કે દરેક ગુજરાતીને પ્રાઇડ થાય એવા વિકાસ સાથે રાજ્ય પ્રગતિની નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે. આણંદના આડાસમાં નિર્માણાધીન રેલવે બ્રિજનો એક ભાગ ધરાશે, કોઈ જાનહાની નહીં. અમદાવાદ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં મધ્યરાત્રી બાદ વરસાદી ઝાપટા. અભેદ્ય સલામતી વ્યવસ્થા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રસાકસી ભરી આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. અને આકાશવાણીની સ્થાપનાના નવ દાયકાની ઉજવણી અંતર્ગત અમદાવાદ ખાતે વોકાથોન યોજાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. તેમજ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય, પીએમઓ તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક ખાનગી સમાચાર ચેનલ દ્વારા આયોજિત પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તેમના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે દરેક ગુજરાતીને પ્રાઇડ થાય એવા વિકાસ સાથે રાજ્ય પ્રગતિની નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે. ગુજરાતે છેલ્લા કેટલાક વર્ષોમાં એવો સર્વાંગી વિકાસ સાધ્યો છે, જેના કારણે દરેક ગુજરાતીને રાજ્ય પર ગૌરવની લાગણી થાય છે. વર્ષ 2047 સુધી વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત નેતૃત્વ લઈ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગુજરાતે સુવ્યવસ્થિત રોડમેપ તૈયાર કર્યો છે. આવું કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. રાજ્યને 6 ઝોનમાં વિભાજીત કરી દરેક જિલ્લામાં સ્થાનિક જરૂરિયાતો અને સંભાવનાઓને ધ્યાનમાં રાખી વિકાસ કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ દિશામાં કામગીરી શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચિરાગ દારૂવાલા લિખિત યોર કમ્પ્લીટ ફોરકાસ્ટ 2026 ધ ઇયર ઓફ સન પુસ્તકનું વિમોચન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે જ્યોતિષ માત્ર માર્ગદર્શન આપી શકે, સફળતાનો સાચો આધાર તો વ્યક્તિનો પુરૂષાર્થ છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશ સતત નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે. તેઓ સૌનો સાથ સૌનો વિકાસ કાર્યમંત્ર સાથે આગળ વધી રહ્યા છે. ગાંધીનગરના સેક્ટર 24 ઇન્દિરાનગર વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી રામનીત દેવનંદન યાદવને 5 મહિનામાં જ દોષિત ઠેરવી જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. કોર્ટે પીડિત બાળકી માટે 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આ કેસની ઘટના 15 ડિસેમ્બર 2025 રોજ બની હતી. જિલ્લા સરકારી વકીલ સુનિલ પંડ્યાએ જણાવ્યું કે આ કેસમાં સ્પેશિયલ કોર્ટના જોઇન્ટ ડિસ્ટ્રીક્ટ જજ એસવી શર્માએ આજીવન કેદનો ચુકાદો આપ્યો છે. આ કેસ 5 મહિના અને 10 દિવસમાં પૂર્ણ થયો હતો. અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો ભાંડો ફોડ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે માય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નામે ખોલાયેલા 2 બેંક ખાતાઓનો ઉપયોગ દેશભરના સાયબર ફ્રોડના નાણાંની હેરફેર માટે કરવામાં આવી રહ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં કેનેરા બેંક અને એક્સિસ બેંકના 2 ખાતાઓ સામે એનસીસીઆરપી પોર્ટલ પર કુલ 71 અરજીઓ નોંધાયેલી હોવાનું બહાર આવ્યું. આ બંને ખાતાઓમાં વળી અંદાજે 1.85 કરોડથી વધુની રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું, જે વિવિધ રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડ સાથે સંકળાયેલી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આ અંગે અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ વડા જે ડી વાઘેલાએ વિગતવાર માહિતી આપી.
1: એકાઉન્ટ હતું જે મા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નામે હતું, જે કેનરા બેંક અને એક્સિસ બેંકના એમાં એકાઉન્ટ હતા. એટલે એના ઉપરથી લીડ મળતા એમાં તપાસ હાથ ધરવામાં આવેલી, તો ખબર પડેલ કે આ એકાઉન્ટ છે એના પ્રોપર રાઇટર છે મનીષકુમાર ગજેન્દ્રભાઈ ઉપાધ્યાય. અને એકાઉન્ટ સંબંધી તપાસ કરતા કે એમનું જે કેનરા બેંકવાળું એકાઉન્ટ છે એણે જીગર ચૌધરી નામના વ્યક્તિને આપેલું, એમાં ફ્રોડના નાણાં આવતા હતા અને એને અંદર 7% કમિશન લેવામાં આવતું. અને બીજું એક એકાઉન્ટ છે એમનું, એ એક્સિસ બેંકમાં હતું, જે એમણે આઝાદ તથા વિષ્ણુ ઠાકોર નામના ઇસમોમાં ના માધ્યમથી એણે સચિન કરીને એક વ્યક્તિ છે એને એકાઉન્ટ આપેલું અને એના અંદર જે ફ્રોડના જે નાણાં હતા એની અંદર એ લોકો ટ્રાન્ઝેક્શન કરતા હતા.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો

0: સંકલન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. આણંદથી મુંબઈ જતી રેલવે લાઇન પર અડાસ ગામ પાસેના રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં ગામથી હાઇવે તરફ જતા રેલવે ટ્રેકથી થોડી દૂર ગઇકાલે મોડી સાંજે નિર્માણાધીન પુલનો ઢાળ તરફનો એક ભાગ બે બીમ વચ્ચેથી ધડાકાભેર નીચે ધસી પડ્યો હતો, જેથી આસપાસના રહેણાંક મકાનો પણ ધ્રુજી ઉઠ્યા હતા અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં પ્રાથમિક માહિતી પ્રમાણે કોઈ જાનહાની થઈ નથી. બે બીમ વચ્ચેના ત્રણ ગર્ડર વધુ વજન તથા અસંતુલનના કારણે મોટા ધડાકા સાથે નીચે બેસી ગયા હતા. આ વખતે બ્રિજ નીચે કોઈ અવરજવર કે વ્યક્તિઓ ન હોવાથી મોટી દુર્ઘટના સાથે જાનહાની થઈ ન હતી. આ ઘટનામાં એક પાણીનું ટેન્કર દબાયેલું જોવા મળ્યું હતું. આણંદ જિલ્લામાં ગત જુલાઈ માસમાં પણ ગંભીરા પાસે મહીસાગર નદીનું બ્રિજ વચ્ચેથી તૂટી પડ્યો હતો. આજે તમાકુ નિષેધ દિવસ છે. તમાકુના કારણે થતા નુકસાન અંગેની જાગૃતિ ફેલાવવા માટે આજના દિવસે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગુજરાતમાં વર્ષ 2025-26માં ટોબેકો એસોસિએશન સેન્ટર દ્વારા 2 લાખથી વધુ તમાકુ સેવન કરનારાઓનું કાઉન્સેલિંગ કરાયું છે. સમગ્ર રાજ્યમાં એન્ફોર્સમેન્ટ સ્કવોડની 10,000થી વધુ સરપ્રાઇઝ વિઝીટના પગલે શાળાઓમાં તમાકુ સેવનમાં ઘટાડો જોવા મળ્યો છે. સાંભળીએ એક અહેવાલ.
1: લોકોને તમાકુના સેવનથી થતા ગંભીર નુકસાન અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ અંગે જાગૃત કરવા આજે 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે મનાવાશે. ત્યારે રાજ્યમાં વર્ષ 2025-26માં ટોબેકો સેશન સેન્ટર્સ દ્વારા 2 લાખથી વધુ તમાકુ સેવન કરનારાઓનું કાઉન્સેલિંગ એટલે કે તેમની સમસ્યાઓનો ઉકેલ કરાયો છે. સમગ્ર રાજ્યમાં અમલીકરણ ટુકડીની 10,000થી વધુ આકસ્મિક મુલાકાતના કારણે શાળાઓમાં તમાકુ સેવનનો ઘટાડો થયો છે. તેમજ એટલું જ નહીં, વર્ષ 2025-26માં 12,490 જેટલી શાળાઓને તમાકુ મુક્ત બની શકી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. સોનલ પરમાર, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: મધ્યરાત્રી બાદ અમદાવાદ સહિત રાજ્યભરના અનેક સ્થળોએ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. મહીસાગર, અરવલ્લી સહિતના વિસ્તારોમાં ગઇકાલથી વરસાદી ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગે પણ 4 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ્વર યાદવે જણાવ્યું હતું કે રાજ્યમાં કેટલીક જગ્યાએ પવનની ઝડપ 50-60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જેના કારણે આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે.
2: મહીસાગર, દાહોદ ઓર પંચમહેલ ઓર ફિશરમેન વાર્નિંગ કી બાત કરે તો એન્ટાયર ગુજરાત કોસ્ટ વાર્નિંગ હૈ ઓર જો વિન્ડ કી સ્પીડ હોગી 45-65 ઓર સાથ મેં જો ગલતી વિન્ડ હોગી 65 કે અંદર.
0: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાનારી આ મેચમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે શરૂ થનારી આ મેચ માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ અમદાવાદ ઉમટી રહ્યા છે, ત્યારે 3,000થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ સલામતીની વ્યવસ્થામાં ખડેપગે રહેશે, તેમ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું.
3: आईपीएल का फाइनल यहां नरेंद्र मोदी स्टेडियम में होने वाला है. इसके लिए पुलिस लगभग 3,000 के करीब पुलिस हमने बंदोबस्त में हम यूज कर रहे हैं. इसके अलावा ट्रैफिक वगैरह का भी बंदोबस्त होगा. सभी तैयारियां में हमारी तरफ से बीडीडीएस की बॉम्ब डिस्पोजल स्क्वाड वगैरह की टीम यहां रहेंगी. उसके अलावा एंटी ड्रोन की टीम भी यहां रहेगी. और यहां हमने पिछली करीब 2 महीने से यहां एक एडिशनल होल्डिंग एरिया हमने एड किया है, ताकि होल्डिंग एरिया से क्या है कि स्टैम्पीड की संभावना नेग्लिजिबल हो जाती है.
0: આજની મેચ માટે એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રોની વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે, જેને કારણે ક્રિકેટ ફેન્સને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે. આકાશવાણીની 90મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. 4 કિલોમીટરની આ વોકાથોન આકાશવાણી પરિસરથી શરૂ થઈ છે. આકાશવાણી, દૂરદર્શન, સીબીસીના તમામ કર્મચારી અધિકારીઓ મોટી સંખ્યામાં આ વોકાથોનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
4: 8 જૂન 1936 से शुरू हुआ आकाशवाणी का यह सफर 8 जून 2026 को पूरे 90 वर्ष पूरे कर रहा है. इसी उपलक्ष में पूरे भारतवर्ष में वॉकेथन, मैराथन, म्यूजिक कॉन्सर्ट्स का आयोजन किया जा रहा है. आकाशवाणी अहमदाबाद ने आज अपना वॉकेथन का आयोजन रखा है, जो करीब 4 किलोमीटर का है और 50 मिनट के आसपास में एक एडिशन है.

0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી દ્વારા પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં આજે પોતાના વિચારો રજૂ કરશે. આણંદના અડાસમાં નિર્માણાધીન રેલવે બ્રિજનો એક ભાગ ધરાશયી, કોઈ જાનહાની નહીં. અભેદ્ય સલામતી વ્યવસ્થા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રસાકસી ભરી આઈપીએલ ફાઇનલ મેચ રમાશે. અને આકાશવાણીની સ્થાપનાના નવ દાયકાની ઉજવણી અંતર્ગત અમદાવાદ ખાતે વોકાથોન યોજાઈ. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
2: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
1: અને લાઇટ બિલના
2: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ લખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
3: હા હા, પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પર પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. ભારતની 5 દિવસની મુલાકાતે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન

0: લઈ ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા. સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ ડ્યુટીમાંથી હંગામી ધોરણે મુક્તિ આપવાનો નિર્ણય લીધો. સિંગાપોર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. અને આઈપીએલ ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિંગ યાંગ લાઇન ભારતની 5 દિવસની મુલાકાતે ગઇકાલે નવી દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે ગઇકાલે હવાઈ મથકે તેમનું સ્વાગત કર્યું હતું. અગાઉ રાષ્ટ્રપતિએ બિહારની મુલાકાત લીધી હતી અને ગયાના મહાબોધિ મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેમની સાથે અનેક મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ જગતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. રાષ્ટ્રપતિ પદ પર રહ્યા બાદ આ તેમની ભારતની પહેલી મુલાકાત છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઇકાલે સાંજે શ્રી હેઇંગ સાથે મુલાકાત કરી હતી. ડોક્ટર જયશંકરે લાંબા સમયથી ચાલતા દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે મ્યાનમારના રાષ્ટ્રપતિના સકારાત્મક અભિગમની પ્રશંસા કરી હતી. મ્યાનમારના રાષ્ટ્રપતિ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સભ્યતા સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે. તેઓ એક વ્યાપારિક મંચમાં પણ ભાગ લેશે. રાષ્ટ્રપતિ મંગળવારે મુંબઈ જશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે ભારતીય નૌકાદળે ઓપરેશન સિંદૂર દરમિયાન સમગ્ર પાકિસ્તાની નૌકાદળને તેના બંદરો સુધી સીમિત રહેવાની ફરજ પાડી. લખનૌમાં નૌકાદળ શૌર્ય વાટિકાના ઉદઘાટન સમારોહમાં બોલતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે નૌકાદળે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન પર દબાણ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ શૌર્ય વાટિકા એક ખુલ્લું નૌકાદળ સંગ્રહાલય છે.
1: हमारी सेनाओं ने सटीक हमले करके पाकिस्तान में स्थित आतंकी ढांचे को पूरी तरह से तबाह कर दिया. हमारी आर्मी और एयरफोर्स ने तो अपनी भूमिका निभाई ही, लेकिन जो भूमिका हमारी नेवी ने निभाई वो भी बहुत ही महत्वपूर्ण थी. हमारी नेवी पूरी ताकत के साथ अरब सागर में उस समय मौजूद, जिसने दुश्मन के मन में लगातार भय बनाए रखा और इसी का नतीजा ये हुआ कि पाकिस्तान की पूरी नौसेना डरकर अपने बंदरगाहों में दुबक कर बैठ गई.
0: નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય નૌકાદળે લડાઈ તૈયારી, કાર્યકારી કાર્યક્ષમતા અને પ્રતિરોધક ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઉત્તર અરબી સમુદ્રમાં વિમાનવાહક જહાજો અને અગ્રણી દળોની તાત્કાલિક તૈનાતીએ પાકિસ્તાની નૌકાદળને બંદર અથવા મકરાન કિનારે મર્યાદિત રાખ્યું હતું. એડમિરલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય સેવાઓ વચ્ચે સંકલન મહત્વપૂર્ણ હતું. ચૂંટણી પંચે નવી દિલ્હીમાં પોતાના કાયદાકીય માળખાને વધુ મજબૂત બનાવવા માટે પંચના વકીલો સાથે બેઠક યોજી હતી. ગઇકાલે બેઠકનું ઉદઘાટન કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે જણાવ્યું હતું કે નિષ્પક્ષ મતદાર યાદીઓથી જ નિષ્પક્ષ ચૂંટણીઓ થાય છે. તેમણે મતદાર યાદીઓના સંકલનમાં સૈનિકોની જેમ કામ કરનારા બુથ સ્તરના અધિકારીઓ અને એજન્ટોની પ્રશંસા કરી હતી. આ બેઠકમાં સર્વોચ્ચ અદાલત અને વિવિધ ઉચ્ચ અદાલતોમાં ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ કરતા વકીલો, કમિશનના મુખ્ય ચૂંટણી અધિકારી અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ ડ્યુટીમાંથી હંગામી ધોરણે મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. કાપડ મંત્રાલયના એક જાહેરનામા અનુસાર આ નિર્ણય કપાસના ખેડૂતો અને સમગ્ર કપાસ મૂલ્ય શૃંખલાના હિતમાં લેવામાં આવ્યો છે. આ પગલાથી કપાસની ઓફ સિઝન દરમિયાન કાપડ ઉદ્યોગ માટે પૂરતા પ્રમાણમાં કપાસની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે, જેનાથી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને ટેકો મળશે, ખર્ચમાં ઘટાડો થશે અને ભારતીય કાપડ બજારની સ્પર્ધાત્મકતા મજબૂત

0: બનશે. કાપડ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાંથી ખેડૂતોના હિતોનું રક્ષણ થશે અને બજાર સ્થિરતા સુનિશ્ચિત થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. સિંગાપોર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી ઇન્ડોનેશિયાના મોહમ્મદ સોહિબુલ ફિકરી અને ફઝર અલ્ફિયાન સામે ટકરાશે. મે 2024માં થાઇલેન્ડ ઓપન બાદ આ ભારતીય જોડીએ કોઈ ખિતાબ જીત્યો નથી. ભારતીય જોડીએ સેમીફાઇનલમાં દક્ષિણ કોરિયાના સીયુ સેઉંગ જે અને કિમ વોન હોને પરાજય આપ્યો હતો. આકાશવાણીની 90મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 4 કિલોમીટરની વોકાથોન આકાશવાણી પરિસરથી શરૂ થઈ હતી. આકાશવાણી દૂરદર્શન સીબીસીના તમામ કર્મચારીઓ અધિકારીઓ મોટી સંખ્યામાં આ વોકાથોનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આકાશવાણી અમદાવાદના વડા NL ચૌહાણે પોતાનો પ્રતિભાવ આપ્યો.
1: 8 જૂન 1936 से शुरू हुआ आकाशवाणी का यह सफर 8 जून 2026 को पूरे 90 वर्ष पूरे कर रहा है. इसी उपलक्ष्य में पूरे भारत वर्ष में वॉकेथन मैराथन म्यूजिक कॉन्सर्ट्स का आयोजन किया जा रहा है. आकाशवाणी अहमदाबाद ही आज अपना वॉकेथन का आयोजन रखा है जो करीब 4 किलोमीटर का है और 50 मिनट के आसपास में एक कंडीशन है.
0: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ ક્રિકેટ ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. એક અહેવાલ સાંભળીએ.
2: अहमदाबाद में गुजरात टाइटन्स और रॉयल चैलेंजर्स बेंगलुरु खिताबी मुकाबले में आमने सामने होंगे. ये मुकाबला शाम 7:30 बजे से शुरू होगा. इस सीजन में गुजरात टाइटन्स ने इसी मैदान पर RCB को मात दी थी, लेकिन बेंगलुरु की टीम भी आत्मविश्वास से लबरेज है. पिछले वर्ष इसी मैदान पर अपना पहला IPL खिताब जीतने वाली RCB ने इस बार भी शानदार प्रदर्शन करते हुए फाइनल में जगह पक्की की है. अब ये देखना बेहद दिलचस्प होगा कि IPL 2026 की ट्रॉफी आखिर किस टीम के हाथों में जाएगी. समाचार कक्ष से आनंद पाठक.
0: વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિયામક ટેડ્રોસ ઘેબ્રેયેસસે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા રોગચાળાના પગલે મુસાફરી પ્રતિબંધો અને સીલ કરેલી સરહદો લાગુ કરનારા દેશોને તેમના નિર્ણયો પર પુનઃવિચાર કરવા વિનંતી કરી છે. તેમનું માનવું છે કે આવા પગલાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીને અવરોધી શકે છે. પૂર્વી કોંગોના બુનિયામાં બોલતા તેમણે જણાવ્યું કે આવા પગલાં રોગ નિયંત્રણને વધુ પડકારજનક બનાવી શકે છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
3: આજના અખબારોમાં ચીનના લોન્ચપેડ, ઇરાનનો કુવૈતના એરબેઝ પર હુમલો, આઈપીએલ ફાઇનલ જેવા સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, વિશ્વ ઇરાન ઇઝરાયેલ અમેરિકા યુદ્ધમાં વ્યસ્ત છે ત્યારે ચીને ઠંડા કલેજે પરમાણુ સાઇટ પર લોન્ચપેડ બનાવ્યા. સંદેશ લખે છે, ઇરાનનો અમેરિકાના કુવૈત એરબેઝ પર વિનાશક હુમલો. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, એક દેશ એક ચૂંટણી, 2029થી પ્રથમ તબક્કો, 2034 સુધીમાં ચક્ર પૂરું થશે. આ સાથે રાજસ્થાનમાં રેતીનું તોફાન, આઈપીએલમાં ગુજરાત બેંગલુરૂ વચ્ચે ફાઇનલ જંગ, ગ્રીન કાર્ડ અંગે અમેરિકાનો યુટર્ન, પ્રવાસીઓને અમેરિકા છોડવું નહીં પડે જેવા સમાચારોને સ્થાન અપાયું છે. સ્થાનિક સમાચારોમાં રાજ્યના ઇબોલા વાયરસના બીજા દર્દીનો રિપોર્ટ પણ નેગેટીવ અને રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. ભારતની 5 દિવસની મુલાકાતે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન યાંગ લાઇન ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા. સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ ડ્યુટીમાંથી હંગામી ધોરણે મુક્તિ આપવાનો નિર્ણય લીધો. સિંગાપોર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. અને આઈપીએલ ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: નાઇન્ટી 3.9 મેગાહર્ટ્ઝ પર આપ છો વિવિધ ભારતી વડોદરાની સાથે. પ્રસ્તુત છે એક ફિલ્મ ગીત.

ફિલ્મ બજરંગી ભાઈજાનનું આ ગીત હતું કે નસવરમાં, સંગીત પ્રીતમનું, બોલ કૌસર મુનીરના. પ્રસારણ વિવિધ ભારતી વડોદરા પરથી કરવામાં આવ્યું. 93.9 મેગાહર્ટ્ઝ પર આપ છો વિવિધ ભારતી વડોદરાની સાથે. થોડી જ વારમાં સાંભળશું હિન્દીમાં સમાચાર.

0: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હે આર્કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ.

0: हर रोज सुबह 7 बजे सुनिए पुराने हिंदी फिल्मी गीतों का कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक हैं वीको वज्रदंती, मजेदार नहीं असरदार, इंडिया का गम एक्सपर्ट।
1: 93.9 मेगाहर्ट्ज पर आप जो विविध भारती वडोदरा ने साथ है वडनेरकर ज्वेलर्स टाइम। અત્યારે સવારના 8:45 થઈ છે। વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ। વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા। આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ચિત્રલોક।
2: આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા।
3: તમારું ઘર ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલ ના ભાવે રિટેલ માં જ મળે છે બેસ્ટ ફર્નિચર।
4: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે। તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા। કોલ 9824300651।

0: चित्रलोक
1: આ ભાગના પ્રાયોજક હતા એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ છો વિવિધ ભારતી વડોદરાની સાથે સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9 વાગ્યા છે. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
2: આ કાર્યક્રમના પ્રાયોજક છે અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

અશોકા ધ ગ્રેટ નો નવા શણગાર સાથે નો રજવાડી શોરૂમ. અશોકા ધ ગ્રેટ, અ વન સ્ટોપ ડેસ્ટિનેશન ફોર એક્સક્લુસિવ એન્ડ ડિઝાઇનર દુલ્હા કલેક્શન, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન સૂટ્સ અને ટ્રેડિશનલ મેન્સ વેર.

0: ਨੂੰ ਅਦਭੁਤ ਕਲੈਕਸ਼ਨ ਅਸ਼ੋਕਾ ਦ ਗ੍ਰੇਟ ਨਵਰੰਗ ਸਿਨੇਮਾ ਰੋਡ ਰਾਓਪੁਰਾ ਵਡੋਦਰਾ।
1: તમે ભલે તમારી ખિસ્સાની સિગરેટ પીતા હો, પરંતુ તમને બીજા લોકોના હિસ્સાની તંદુરસ્તી છીનવાનો કોઈ હક નથી।
2: જાહેર સ્થળોએ ધૂમ્રપાન ટાળો।
1: સ્વસ્થ સમાજ, સ્વસ્થ રાષ્ટ્ર, જિંદગી પસંદ કરો, નહીં કે તંબાકુ।
2: જિલ્લા તંબાકુ નિયંત્રણ વિભાગ, જિલ્લા પંચાયત વડોદરા દ્વારા જનહિતમાં જારી।

0: આ વાર્તા છે એક ગૃહિણી અને એના અંતરમનની. વીજળીનું બિલ, કરિયાણું, સ્કૂલ ફીસ, બધું થઈ ગયું.
1: બની ગયું બજેટ?
0: હા, 5,000 બચી ગયા.
1: તો નવી સાડી લઈએ?
0: ના, ગયા મહિને જ તો લીધી હતી.
1: હજી એક
0: નહીં, પહેલા બજેટ બનાવો, પછી નાની નાની બચતને બેંકમાં જમા કરો અને પૈસાને વધતા જુઓ.
1: આવી મોટી,
0: હવે જા ભાઈ.
2: RBI કહે છે,
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: ચિત્રલોક.
5: આ કાર્યક્રમના પ્રાયોજક હતા અશોકાદ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
6: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
7: हाँ बिल्कुल, टेली लॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
6: अब चाहे टेली लॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
7: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
6: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेली लॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
8: तमे कोई ना दिकरा छो, भाई छो, पति छो, पिता छो ने क्यांक घर नो आधार छो. शु तमे इच्छो छो के तमारा घर नो आ आधार तूटी पड़े अने तमारा घर ना लोको नो जीवन वेर विखेर थई जाय? जो ना तो धूम्रपान टाळो, तमाकू बीड़ी नो सेवन ન કરો.
9: જિલ્લા તંબાકુ નિયંત્રણ વિભાગ, જિલ્લા પંચાયત વડોદરા દ્વારા જનહિતમાં જારી.

આપ છો વિવિધ ભારતી વડોદરાની સાથે 93.9 મેગાહર્ટ્ઝ પર પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: સોનુ નિગમ, અલકા યાજ્ઞિક, નરેશ અય્યર અને બેની દયાલના સ્વરમાં આ ગીત આપે સાંભળ્યું. મિત્રો, એકે ફિલ્મસે કાર્યક્રમમાં આજે આપ સાંભળી રહ્યા છો ફિલ્મ યુવરાજના ગીતો. આ ફિલ્મના ગીતોના શબ્દ લખ્યા ગુલઝારે અને સંગીતબદ્ધ કર્યા એ આર રહેમાને.
1: તમારી મમ્મીએ તમારા માટે કેટલી બધી માનતા માની હશે, તમારી પત્નીએ તમારી લાંબી ઉંમર માટે દરેક વ્રત કર્યા હશે, એ તમારા બાળકો માટે તમે બેસ્ટ હશો.
2: પણ તોય આ વખતે સાવિત્રી યમદૂત સામે હારી જશે જો તમે તમાકુ, સિગરેટ, બીડી કે પડીકીનું સેવન કરો છો. તો
3: માટે ધૂમ્રપાન ટાળો. જિલ્લા તંબાકુ નિયંત્રણ વિભાગ, જિલ્લા પંચાયત વડોદરા દ્વારા જનહિતમાં જારી.
0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
4: હર રોજ સુબહ 7 બજે સુનિયે પુરાને હિન્દી ફિલ્મી ગીતો કા કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર,

0: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની. આવી ગઈ સેલેરી, હવે નવી બુટ્ટી. ના, પહેલા બચત.
1: પહેલા બુટ્ટી
0: સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું એમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
1: પણ બુટ્ટીનું શું
0: જાય છે કે મારું ઇન્જેક્શન?
2: આરબીઆઈ કહે છે,
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: સારા ગણદેવી કર જો દસ, શુકનનું સોનું તો સારા ગણદેવી કરનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવી કર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
5: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7,000 ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
4: એક હિમ ફિલ્મ સે કાર્યક્રમમાં ફિલ્મ યુવરાજનું વધુ એક ગીત સોનુ નિગમ, શ્રીનિવાસ કાર્તિક, ટિમ્મી સુનેના, વિવ્યાને પોચા અને ટીનાના સ્વરમાં.

0: આવો સાંભળીએ નવી વ્યાખ્યાઓ.
1: બીડી, નરકની સીડી. સિગરેટ, એવી લાકડી જેના એક છેડે આગ હોય છે અને બીજા છેડે મૂરખ. તંબાકુ, ગુટકા, જટકા અને દુનિયાથી છૂટો થા.
0: યાદ રહે, તંબાકુના સેવનથી કેન્સર થાય છે. જિંદગીને પસંદ કરો, તંબાકુને નહીં.
1: જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જનહિતમાં જારી.
2: પૂજા પ્લસ, માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

સોનુ નિગમ, રૂપકુમાર રાઠોડ અને એ આર રહેમાનના સ્વરમાં કાર્યક્રમની આ અંતિમ રજૂઆત હતી. એક હી ફિલ્મ સે કાર્યક્રમ અંતર્ગત ફિલ્મ યુવરાજના ગીતો આપ સાંભળી રહ્યા હતા. આ ફિલ્મના ગીતોને સંગીતબદ્ધ કર્યા એ આર રહેમાને અને બોલ આપ્યા ગુલસારે. કાર્યક્રમનું પ્રસારણ વિવિધ ભારતી વડોદરા પરથી કરવામાં આવ્યું.

રજૂ કરીએ કાર્યક્રમ ફિલ્મ સંગીત. શ્રોતા મિત્રો, આપણે રોજ સવારે રેડિયો પર સુંદર ગીતો સાંભળીએ છીએ, ચાની ચુસ્કી લઈએ છીએ અને એક નવી તાજી સવારની આશા રાખીએ છીએ. પણ ક્યારેય વિચાર્યું છે કે આપણા જ દેશમાં કરોડો લોકો એવા છે જેમની સવારનો પહેલો શ્વાસ તાજો નથી હોતો, એ ધુમાડા અને તમાકુની ગંધથી ઘેરાયેલો હોય છે. આજે 31 મે છે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ, એટલે કે વર્લ્ડ નો ટોબેકો ડે. આ માત્ર કેલેન્ડરની કોઈ એક તારીખ નથી, પરંતુ આ આખી દુનિયા માટે, તમારા અને મારા માટે એક જાગી જવાનો ઇશારો છે. આંકડા ખૂબ ડરામણા છે. દર વર્ષે તમાકુ અને સિગારેટના કારણે દુનિયાભરમાં

દર વર્ષે તમાકુ અને સિગારેટના કારણે દુનિયાભરમાં 80 લાખથી વધુ લોકો અને આપણા ભારતમાં પણ લાખો લોકો સમય પહેલાં મોતને ભેટે છે. વિચાર કરો, આ આંકડો કોઈ રોગચાળા કરતાં પણ મોટો છે. કાર્યક્રમમાં આ વિષય પર વાત વધુ કરીશું. પહેલાં સાંભળીએ એક ગીત.

સાધના સરગમ અને સાથીઓના સ્વરમાં ડોલી સજા કે રખના ફિલ્મનું આ ગીત હતું. સંગીત એ આર રહેમાનનું, ગીત મહેબૂબનું.

0: સારા ગણદેવી કર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવી કરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવી કર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: મિત્રો, ફિલ્મ સંગીત કાર્યક્રમમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વ તમાકુ નિષેધ દિવસ એટલે કે વર્લ્ડ નો ટોબેકો ડે, જે આજે એટલે કે 31 મે વિશ્વભરમાં મનાવવામાં આવે છે. ઘણીવાર લોકો કહે છે, અરે દોસ્ત, એક સિગારેટ કે થોડું માવો ગુટખા ખાવાથી શું થાય, સ્ટ્રેસ ઓછો થાય છે. પણ મારા ભાઈ, આ બહુ મોટો ભ્રમ છે. તમાકુ સ્ટ્રેસ ઓછો નથી કરતું, એ તમને માનસિક અને શારીરિક રીતે પોતાનો ગુલામ બનાવી દે છે. નિકોટિન નામનું ઝેર તમારા મગજ સાથે રમત રમે છે. અને નુકસાન માત્ર તમાકુ ખાવા કે પીવાવાળાને જ નથી થતું, તમારી આસપાસ બેઠેલા તમારા વાલ સોયા બાળકો, તમારી પત્ની, તમારા માતા પિતા, જ્યારે એ તમારા છોડેલા ધુમાડામાં શ્વાસ લે છે ત્યારે એને પેસિવ સ્મોકિંગ કહેવાય છે. અને પેસિવ સ્મોકિંગ પણ સ્વાસ્થ્ય માટે એટલું જ કે તેનાથી વધારે ઘાતક નીવડે છે. એટલે કે ભૂલ તમારી અને સજા તમારા નિર્દોષ પરિવારને. શું આપણે આપણા જ હાથે આપણા પરિવારના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકીએ? બિલકુલ નહીં. વાત વધુ આગળ કરીશું કાર્યક્રમમાં. પહેલાં સાંભળીએ આ એક ગીત.

0: જીન્સ ફિલ્મનું આ ગીત હતું હરિહરન અને અનુરાધા શ્રીરામના સ્વરમાં, બોલ જાવેદ અખ્તરના, સંગીત એ આર રહેમાનનું.
1: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે AFCAT 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે.

0: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराए।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केर क्यारे मिक्स ना कराए। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादळी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केर माटे काळो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
4: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो अपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
4: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
5: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
0: બેટા દાળ માં મીઠા ની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી આખો સ્વાદ બગડી જાય, મેં તો મિક્સ થોડી કરાય।
0: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય। અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે, લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને એકદમ સિમ્પલ।
2: ગુજરાત ના શહેરો ને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરા નું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટી નો નિયમ અપનાવો અને કચરા ના કલેક્શન ની ગાડી માં જ કચરો આપો।
3: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી।
4: વાહ એકદમ ફર્સ્ટ ક્લાસ।
0: પણ હવે વારો આપણા શહેર ના રિપોર્ટ કાર્ડ નો છે।
4: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશ માં સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરા નું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ।
2: આપનું શહેર સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી।

0: अमर गीतों की रचयिता कवि प्रदीप की सुपुत्री मितुल प्रदीप साझा कर रही है अपने पिता कवि प्रदीप के जीवन से जुड़ी कुछ यादें।
1: जैसे उनके कपड़े बहुत ही सादे रहते थे, कभी भी सफेद के सिवा उन्होंने पहना नहीं, एकदम सीधे सादे व्यक्ति। लेकिन उन्होंने बच्चों के ऊपर कभी भी अपना सिद्धांत लादा नहीं, लेकिन वो सिद्धांत से चलते थे तो हम देखते थे उनको, तो वो चीजें हम में अपने आप से आ गई।
0: तो सुनना न भूले कार्यक्रम उजाले उनकी यादों के 31 मई शाम 4 बजे सिर्फ विविध भारती पर।
2: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
3: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
2: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए। अने एटले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादळी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने एकदम सिंपल।
4: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
5: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास माँ फर्स्ट आवी।
6: वाह एकदम फर्स्ट क्लास।
2: पण हवे वारो अपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
6: एटले?
2: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखिए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
4: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
7: ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા।
2: બેટા દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી આખો સ્વાદ બગડી જાય, મેં તો મિક્સ થોડી કરાય।
2: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય, અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે, લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને એકદમ સિમ્પલ।
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરા નું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટી નો નિયમ અપનાવો અને કચરા ના કલેક્શન ની ગાડી માં જ કચરો આપો।
5: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી।
6: વાહ એકદમ ફર્સ્ટ ક્લાસ।
2: પણ હવે વારો આપણા શહેર ના રિપોર્ટ કાર્ડ નો છે।
6: એટલે?
2: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશ માં સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરા નું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ।
4: આપનું શહેર સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી।

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ સરકાર ભારતના અમૂલ્ય વારસાનું જતન કરવા માટે સતત પ્રયાસરત. હીટવેવની સ્થિતિમાં નાગરિકોને પોતાનું ધ્યાન રાખવા પ્રધાનમંત્રીએ અપીલ કરી. એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે નૌકાદળના 27મા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. મધ્યપ્રદેશમાં માદા ચિત્તા અને ત્રણ બચ્ચાને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરાયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે અમેરિકા અને ઇરાન પરમાણુ કરાર કરવાની નજીક. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકાર ભારતમાં અમૂલ્ય વારસાગત સ્થળોનું જતન કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમણે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ છત્તીસગઢના મલ્હારમાં થયેલી એક મહત્વપૂર્ણ શોધ વિશે માહિતી આપી હતી. આજે આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ત્યાં 6-7 સદીના પાંડુવંશી વંશના મહર્ષિ બાલાર્જુન સાથે સંબંધિત 3 દુર્લભ તાંબાની પ્લેટો મળી આવી છે.
1: ज्ञान भारतम अभियान के तहत छत्तीसगढ़ के मल्हार में भी एक महत्वपूर्ण खोज हुई है. यहाँ 3 दुर्लभ ताम्र पट्टिकाएं मिली हैं. विशेषज्ञ मानते हैं कि इंस्क्रिप्शंस 6-7 सदी के हैं. ये ताम्र पट्टिकाएं प्राचीन ब्राह्मी लिपि और पाली भाषा में लिखी गई हैं. इनसे उस समय की शासन व्यवस्था, धर्म और संस्कृति के बारे में महत्वपूर्ण जानकारी मिलती है.
0: પ્રધાનમંત્રીએ નેધરલેન્ડની તેમની તાજેતરની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યાં એક ખાસ સમારંભમાં ચોલકાળના પ્રાચીન તામ્રપત્ર ભારતને પરત કરવામાં આવ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે વિશ્વભરના તમિલ સમુદાય પણ આ અંગે ખાસ ઉત્સાહિત છે.
1: નેધરલેન્ડ્સમાં આયોજિત એક વિશેષ સમારોહમાં ચોલા કાળની પ્રાચીન તામ્રપટ્ટિકાએ ભારતને વાપસ સોંપી ગઈ. उस कार्यक्रम में नेदरलैंड्स के प्रधानमंत्री भी मौजूद थे. इनमें 21 बड़ी और 3 छोटी ताम्र पट्टिकाएं हैं. ये मुख्य रूप से राजा राजेंद्र चोला प्रथम द्वारा अपने पिता राजा राजराजा चोला के एक वचन को पूरा करने से जुड़ी है. इनमें आनाई मंगलम गांव को एक बौद्ध विहार को दान देने का उल्लेख है. इनसे पता चलता है कि चोला साम्राज्य की समुद्री शक्ति कितनी मजबूत थी. दक्षिण पूर्व एशिया के देशों के साथ उनके संबंधों की जानकारी भी इनमें मिलती है.
0: પ્રધાનમંત્રી મોદીએ દેશના લોકોને હાલના ગરમ હવામાન દરમિયાન ખૂબ કાળજી રાખવા અને આ સંદર્ભે વિવિધ સરકારી વિભાગો

0: દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए. धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: પ્રધાનમંત્રીએ લોકોને ગરમીથી બચવા માટે દેશના વિવિધ ભાગોમાં પરંપરાગત રીતે બનાવવામાં આવતા વિવિધ ઉનાળાના પીણા પીવાનું સૂચન કર્યું. પ્રધાનમંત્રીએ તાજેતરમાં ઝારખંડના રાંચીમાં યોજાયેલી રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધા વિશે વાત કરી, જેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમણે ગુરિંદરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વીન શંકર, દેવ મીના અને કુલદીપ કુમારને વિવિધ ઇવેન્ટ્સમાં 4 રાષ્ટ્રીય રેકોર્ડ તોડવા બદલ અભિનંદન આપ્યા.
1: संगीत में तो जुगलबंदी देखी थी, लेकिन चुनौती में जुगलबंदी होती है. बड़ा इंटरेस्टिंग विषय रहा है आपका. मैं चाहता हूं कि मन की बात के श्रोताओं को पता चले.
2: नमस्ते सर, मेरा नाम अनिमेश कुजूर है. मैं 200 मीटर और 4x100 मीटर का नेशनल रिकॉर्ड होल्डर हूं. मैं छत्तीसगढ़ से बिलोंग करता हूं सर, एंड अभी मैं उड़ीसा से खेलता हूं. मैं लास्ट ईयर एशियन मेडल और वर्ल्ड यूनिवर्सिटी गेम्स मेडल लेके आया. मैं एथलेटिक्स 2021 से चालू किया. फुटबॉल के जो फ्रेंड्स थे उन्होंने मुझे बोला कि स्टेट मीट होने वाला है, जाके तू पार्टिसिपेट कर, एंड मैं पार्टिसिपेट किया. मैं वहां से नेशनल का सिलेक्ट हुआ, इंडिया को रिप्रेजेंट कर रहा हूं इंटरनेशनली.
1: और गुरिंदरवीर जी का क्या है?
3: नमस्ते सर, मेरा नाम गुरिंदरवीर है और मैं इंडियन नेवी में पैटी ऑफिसर हूँ. पहला इंडियन हूँ जो 10.1 के बैरियर के नीचे भागा है, और मैं कोशिश कर रहा हूँ मैं ट्रैक और वर्दी में भी अपने देश की सेवा करूँ.
0: પ્રધાનમંત્રી મોદીએ કેરલમના અલુવાના સાજી વલશેરીલના પ્રયાસની પણ પ્રશંસા કરી, જેઓ કોઈ ફી વિના સ્વિમિંગ ક્લબ ચલાવે છે, જેમાં 15,000થી વધુ લોકો તરવાનું શીખ્યા છે. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદી ઉત્તર પ્રદેશના બસ્તીના આકાશ ગુપ્તાની પ્રેરણાદાયી વાતનો ઉલ્લેખ કર્યો, જેમણે પોતાના મિત્રો સાથે મળીને પોતાના ગામની મનોરમા નદીને સાફ કરવા માટે એક નવી શરૂઆત કરી. શ્રી મોદીએ ગોવાના નિવૃત્ત શિક્ષક બાલકૃષ્ણ અય્યાની સાફલ્ય ગાથા પણ શેર કરી, જેમણે મડ્ડી તોલપ વિસ્તારમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે કામ કરવાનું શરૂ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોલ્ફીન રેસ્ક્યુ ઓપરેશન માટે તૈયાર કરવામાં આવેલી એમ્બ્યુલન્સનો પણ મન કી બાત કાર્યક્રમમાં વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે નૌકાદળના 27મા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીના સ્થાન લેશે. કમાન સંભાળ્યા બાદ મીડિયાને સંબોધતા એડમિરલ સ્વામીનાથને કહ્યું કે ભારતીય નૌકાદળ રાષ્ટ્રના હિતોનું રક્ષણ કરવા માટે સતર્ક છે અને પ્રાદેશિક સુરક્ષા વાતાવરણમાં સક્રિયપણે તૈનાત છે, જે પડકારજનક, જટિલ, અણધારી અને અનિશ્ચિત રહ્યું છે. નવનિયુક્ત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણીએ કહ્યું કે નવાચારનો સમાવેશ લશ્કરી ક્ષમતાઓના વિકાસને વેગ આપશે. તેમણે કહ્યું કે સશસ્ત્ર દળો, ઉદ્યોગ, શિક્ષણ, સ્ટાર્ટઅપ્સ અને સંશોધન ઇકોસિસ્ટમ વચ્ચેનો તાલમેલ આધુનિકીકરણને આગળ ધપાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકમાતા અહિલ્યાબાઈ હોલકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે રાષ્ટ્ર સુશ્રી હોલકરને તેમની બુદ્ધિ, કરૂણા અને લોકકલ્યાણ પ્રત્યેના અતૂટ સમર્પણ માટે યાદ કરે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ લોકમાતા અહિલ્યાબાઈ હોલકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી ચિત્તા પ્રોજેક્ટે વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ગઈકાલે માદા ચિત્તા નિર્વા અને તેના 3 બચ્ચાને તેમના વાડામાંથી કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરવામાં આવ્યા હતા. આનાથી કુનોમાં ચિત્તાઓની સંખ્યા 20 થઈ ગઈ છે. આનાથી પર્યટનને વેગ મળશે અને સ્થાનિક રહેવાસીઓ માટે રોજગારીની નવી તકો ઉભી થશે. દક્ષિણ દિલ્હીમાં સાકેત મેટ્રો સ્ટેશન નજીક ગઈકાલે સાંજે 4 માળની કોમર્શિયલ ઇમારત ધરાશયી થતા 3 લોકોના મોત થયા. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના જણાવ્યા અનુસાર 11 ઇજાગ્રસ્તોને જયપ્રકાશ નારાયણ એપેક્સ ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમાંથી 3ને પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 5 વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 3ને સારવાર મળ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ઇરાન સાથે પરમાણુ કરાર કરવા

પર કરવાની નજીક છે, પરંતુ ચેતવણી આપી હતી કે જો વાટાઘાટો નિષ્ફળ જાય તો લશ્કરી કાર્યવાહી એક વિકલ્પ રહેશે. વ્હાઇટ હાઉસ ખાતે મીડિયા સાથેની મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું કે ઇરાન ક્યારેય પરમાણુ શસ્ત્ર ન મેળવે તે તેમની પ્રાથમિકતા છે. આઈપીએલ ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર બેંગલુરૂનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરૂ વચ્ચે રમાનારી આ મેચમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે શરૂ થનારી આ મેચ માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ અમદાવાદ ઉમટી રહ્યા છે ત્યારે 3,000થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીએ સલામતીની વ્યવસ્થામાં ખડેપગે રહેશે. ક્રિકેટ ફેન્સને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે તે માટે એએમટીએસ, વીઆરટીએસ અને મેટ્રોની વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ સરકાર ભારતના અમૂલ્ય વારસાનું જતન કરવા માટે સતત પ્રયાસરત. હીટવેવની સ્થિતિમાં નાગરિકોને પોતાનું ધ્યાન રાખવા પ્રધાનમંત્રીએ અપીલ કરી. એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે નૌકાદળના 27મા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. મધ્યપ્રદેશમાં માદા ચિત્તા અને 3 બચ્ચાને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરાયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે અમેરિકા અને ઇરાન પરમાણુ કરાર કરવાની નજીક. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 વાગીને પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: गांव की स्वदेश वापसी का उल्लेख किया। आकाशवाणी से मन की बात कार्यक्रम में प्रधानमंत्री ने लोगों से गर्मी के मौसम में सुरक्षित रहने का आग्रह किया। उन्होंने पारंपरिक भारतीय शीतल पेय की प्रशंसा की और स्वदेशी आम की किस्मों को वैश्विक बाजारों तक पहुंचाने के लिए किसानों की सराहना की। प्रमुख रक्षा अध्यक्ष लेफ्टिनेंट जनरल एनएस राजा सुब्रमण्य ने कहा, भारतीय सशस्त्र बल देश की संप्रभुता और क्षेत्रीय अखंडता की रक्षा के लिए प्रतिबद्ध। और अहमदाबाद में आईपीएल क्रिकेट के खिताबी मुकाबले में आज शाम गुजरात टाइटंस और रॉयल चैलेंजर्स बेंगलुरु होंगे आमने सामने। और इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને હાલની ગરમીની સ્થિતિ દરમિયાન ખૂબ કાળજી રાખવા અને આ સંદર્ભે વિવિધ સરકારી વિભાગો દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે। આજે આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે લોકોએ પાણી પીતા રહેવું જોઈએ અને તડકામાં બહાર નીકળતી વખતે સાવધાની રાખવી જોઈએ। પ્રધાનમંત્રીએ સૂચન કર્યું કે લોકો ગરમીથી બચવા માટે પરંપરાગત રીતે બનાવવામાં આવતા ઉનાળાના વિવિધ પીણા પીવા જોઈએ।
2: हमारे यहाँ गर्मी से लड़ने का तरीका भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है। और एक बात जरूर ध्यान रखिएगा, इनमें से ज्यादातर चीजें हमारी अपनी रसोई से निकली हैं। आप भी गर्मी के दौरान देसी पेयजलों का खूब आनंद लीजिए।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર અમૂલ્ય વારસાના સ્થળોને જાળવવા માટે સતત પ્રયાસો કરી રહી છે। તેમણે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ છત્તીસગઢના મલ્હારમાં થયેલી એક મહત્વપૂર્ણ શોધ વિશે માહિતી આપી હતી। તેમણે કહ્યું કે મલ્હારમાં છઠ્ઠી સાતમી સદીના પાંડુવંશી વંશના મહર્ષિ બાલાર્જુન સાથે સંબંધિત ત્રણ દુર્લભ તાંબાની પ્લેટો મળી આવી છે।
2: જ્ઞાન ભારતમ અભિયાન કે તહેત છત્તીસગઢ કે મલ્હારમાં ભી एक महत्वपूर्ण खोज हुई है। यहाँ तीन दुर्लभ ताम्र पट्टिकाएं मिली हैं। विशेषज्ञ मानते हैं कि इंस्क्रिप्शंस छठी सातवीं सदी के हैं। ये ताम्र पट्टिकाएं प्राचीन ब्राह्मी लिपि और पाली भाषा में लिखी गई हैं। इनसे उस समय की शासन व्यवस्था, धर्म और संस्कृति के बारे में महत्वपूर्ण जानकारी मिलती है।
1: પ્રધાનમંત્રીએ ઝારખંડના રાંચીમાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધા વિશે વાત કરી, જેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો હતો। તેમણે ગુરિન્દરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વીન શંકર, દેવ મીના અને કુલદીપ કુમારને વિવિધ ઇવેન્ટ્સમાં ચાર રાષ્ટ્રીય રેકોર્ડ તોડવા બદલ અભિનંદન આપ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમની 134મી કડીમાં પોતાના વિચારો રજૂ કર્યા, જેમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા ભાજપની ઓફિસ ખાતે મન કી બાત કાર્યક્રમ સાંભળવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠામાં પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમ બાદ સંગઠનને મજબૂત કરવા ટિફિન બેઠક યોજાઈ, મન કી બાત કાર્યક્રમનું વાવ થરાદ જિલ્લામાં વિવિધ સ્થળોએ ઉત્સાહભેર નિહાળવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના બોપલ ઘુમા ખાતે રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત મેઘા રમકડા કલેક્શન કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું હતું કે બાળકના સર્વાંગી વિકાસમાં રમતગમત અને રમકડા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ત્યારે તેમણે નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને વધુને વધુ રમકડા દાન કરીને જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના આ યજ્ઞમાં સહભાગી બનવા અનુરોધ કર્યો। આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે અમદાવાદ આકાશવાણી કેન્દ્ર ખાતે આજે વહેલી સવારે વોકાથોન યોજાઈ। 4 કિલોમીટરની આ વોકાથોનને સવારે 6 વાગે પ્રસ્થાન કરાવવામાં આવી હતી। આ પ્રસંગે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એનએલ ચૌહાણે જણાવ્યું હતું કે દેશની દરેક પરિસ્થિતિમાં આકાશવાણી હંમેશા દેશવાસીઓની સેવામાં અગ્રેસર રહ્યું છે। દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એન્જિનિયરિંગના ઋષિ કપૂરે પણ આકાશવાણીના કર્મચારીઓને 90મી વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી।
3: આકાશવાણી જૈસા બતાયા પહેલે કે સંસ્કૃતિ કો સંજોને કા કામ કરતા હૈ તો ઉસમે યે સબકો સાથ લેકે ચલને કી બાત હૈ કે સબ એક સાથ હોંગે ઇકઠા હોંગે ઓર હમ સેલિબ્રેટ ભી કર રહે હૈ ઓર મેસેજ ભી જાય કે હમ સાથ હૈ ઓર સુબહ વોક કરતે હૈ તો હોના ચાહિયે અપની સેહત કે લિયે અચ્છી રખે।

રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદના અહેવાલ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 45 તાલુકામાં માવઠું થયું છે. મહીસાગર જિલ્લાના વીરપુર અને અરવલ્લી જિલ્લાના મોડાસામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લામાં આજે વહેલી સવારે સોનગઢ સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થયો, જેને પગલે કેરી, શાકભાજી અને અન્ય પાકોને નુકસાનની ભીતિ છે. ભારે પવન સાથે અચાનક આવી પડેલા વરસાદના કારણે અનેક જિલ્લામાં નુકસાનના પણ અહેવાલ છે. છોટાઉદેપુરના

0: માં નુકસાનના પણ અહેવાલ છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં રાત્રે આમરોલી ગામે વૃક્ષ પડતા એકનું મોત થયું હતું, જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડાના હાડદાસપુરમાં વીજપોલ તેમજ ડીપી ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરૂ વચ્ચે રમાનારી આ મેચમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે શરૂ થનારી આ મેચ માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ અને અમદાવાદ ઉમટી રહ્યા છે, ત્યારે 3000થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મી એ સલામતીની વ્યવસ્થામાં ખડે પગે રહેશે તેમ અમદાવાદના પોલીસ કમિશનર
1: રહેગી. ઓર કહે સકતે હૈ કે હમારી તરફ સે કાફી તૈયારીયાં હૈ. યહાં હમને પિછલી કરીબ 2 મહિને સે યહાં એક એડિશનલ હોલ્ડિંગ એરિયા હમને એડ કિયા હૈ, તાકિ હોલ્ડિંગ એરિયા સે ક્યા હૈ કે સ્ટેમ્પીડ કી સંભાવના નેગ્લિજિબલ હો જાતી હૈ. તો ઇફેક્ટિવલી અબ યહાં પે 3 હોલ્ડિંગ એરિયા હૈ, એક ગેટ નંબર 1 કે બહાર કી તરફ, એક ગેટ નંબર 1 કે અંદર, ઓર એક ઓર ભી જહાં પે હૈ ઉનકી સ્ક્રીનિંગ વગેરા હો રહી હૈ. તો અપની તરફ સે સારી તૈયારીયાં હમને કર લી હૈ.
0: આજની આ મેચ માટે એમટીએસ, બીઆરટીએસ અને મેટ્રોની વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: पानी बन के रही
1: जी, ये सबसे बड़ी बात है जी।
0: क्योंकि मेरी माँ को अब ये बताऊं कि उनको बचपन से ये सिखाया गया कि चाहे आप महिला हैं लेकिन आप लड़के की तरह आप लाठी भी चलाएंगी और आप कहीं कुछ होगा तो आप उसको गले से भी पकड़ेंगी।
1: मतलब उनकी शिक्षा दीक्षा भी इस माहौल में की गई, नाना नानी के द्वारा।
0: हाँ, ऐसे ही उनको सिखाया गया कि कोई भी चीज में आपको पीछे नहीं हटना है। तो वो भी उनकी तासीर भी आग वाली थी, लेकिन जब बापू से शादी हुई तो उन्होंने अपने आप को ढाल लिया
1: जी।
2: स्ट्रोक थी बचवानी, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય।
3: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય, અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે, અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ। છે ને એકદમ સિમ્પલ?
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો।
6: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી।
7: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ!
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે।
7: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ।
5: આપનું શહેર સ્વચ્છ શહેર। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી।

0: કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
4: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
5: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
4: મતું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
6: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
7: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
4: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
4: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
6: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
8: મુજે ભાઈ કા બચપન ભી યાદ આ રહા હૈ. જી હા, હૃદયનાથ મંગેશકર. સચ કહું તો ઇસે મેને બેટો સે ભી જ્યાદા પ્યાર દિયા હૈ. દિનભર ગોદી મેં ટાંગે રહેતી થી ઓર યે મેરે બાલ ખીંચા કરતા થા. મુજસે ગુસ્સા હો જાતા તો રોતા રોતા માં સે કહેતા કે મેરે સામને ઇસકો માર, ખૂબ માર. આજ વહી મેરા ભૈયા કિતના બડા હો ગયા હૈ.
9: સાથી દેશ વિદેશ કી તાઝા ખબરે ઓર રોચક જાનકારીયા
10: હમારે ઉદ્ઘોષકો કે સાથ જુડકર બનાએ અપને હર પલ કો ખાસ.
9: વિવિધ ભારતી, જો હર પલ હૈ આપકે પાસ.

0: देश के दूसरे सबसे बड़े सैन्य सम्मान महावीर चक्र से सम्मानित।
1: नमस्कार, आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार हिना मोदी वांचे छे। सौप्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र મોદીએ દેશના લોકોને ગરમીની સ્થિતિમાં કાળજી રાખવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી। રાજ્યમાં આવતીકાલથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે। કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસની તપાસમાં એનઆઈએ જોડાઈ। રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી। અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને હાલની ગરમીની સ્થિતિ દરમિયાન ખૂબ કાળજી રાખવા અને આ સંદર્ભે વિવિધ સરકારી વિભાગો દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે। આજે આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે લોકોએ પાણી પીતા રહેવું જોઈએ અને તડકામાં બહાર નીકળતી વખતે સાવધાની રાખવી જોઈએ।
2: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है। तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है। पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले। इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं।
1: ઉનાળામાં વારંવાર ચર્ચાતી કેરીઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક પ્રદેશની પોતાની કેરી, તેનો પોતાનો સ્વાદ અને તેની પોતાની

0: સુગંધ હોય છે. તેમણે ગુજરાતની કેસર કેરીનો પણ ઉલ્લેખ કર્યો.
1: મહારાષ્ટ્ર ઓર કોકણ કા હાપુસ અલ્ફાન્સો, ગુજરાત કા કેસર, યે તો આમરસ કી જાન હૈ. ઉત્તર પ્રદેશ કા દશરી ઓર મેરી કાશી કા લંગડા, બિહાર કા જરદાલુ, ચૌસા, માલદા, હર નામ કે સાથ લોગો કી યાદે જુડી હુઈ હૈ. દક્ષિણ ભારત જાઈએ તો બંગન પલ્લી, તોતાપુરી, નીલમ, મલગોવા, યાની જગહ બદલતી હૈ. આમ કા રૂપ રંગ ઓર ઉસકા સ્વાદ ભી બદલ જાતા હૈ. આમ કી યે યાત્રા અબ ગાંવ સે ગ્લોબલ માર્કેટ તક ભી પહોંચ રહી હૈ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જૂને સુરતના પ્રવાસે આવશે. તેમની મુલાકાત સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. બેઠક બાદ માહિતી આપતા જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું કે શ્રી મોદી 18,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી 5 જૂન 2026ના રોજ બપોરે 2 વાગે સુરત ખાતે આવશે અને સૌ પ્રથમ એમની જે મુલાકાત છે તે હજીરા ખાતે પ્લાન્ટમાં થવાની છે. એક જાહેર સભાને સંબોધન કરવા માટે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પધારવાના છે. આ કાર્યક્રમમાં 18,000 કરોડથી વધુના સરકારના વિવિધ વિભાગોના મહત્વના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું થવાનું છે. જે સમગ્ર કાર્યક્રમ છે એ ઇકો ફ્રેન્ડલી દ્રષ્ટિએ થાય તે પ્રમાણે આયોજન કરવાનું અત્યારે અમારું આયોજન છે.
0: રાજ્યમાં આવતીકાલથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે. આ અગાઉ વર્ષ 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી. વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ જણાવ્યું 30 જૂન સુધી ઘર યાદી અને મકાનોની ગણતરી હાથ ધરાશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય મિલકતો સહિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારે વસ્તી ગણતરી ઝુંબેશમાં તમામ નાગરિકોને સહભાગી થવા શ્રી મયાત્રાએ અનુરોધ કર્યો છે. છેલ્લા 3 દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એક પણ સિંહનું મૃત્યુ થયું નથી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડેએ આજે ગીરમાં એશિયાઈ સિંહોમાં સંક્રમણની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું વન વિભાગ દ્વારા સમયસર અને અસરકારક પગલાં લેવાતા હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. તેમ છતાં સાવચેતી અને સતર્કતાના ભાગરૂપે વન વિભાગ, વેટરનરી નિષ્ણાતો અને ફિલ્ડ સ્ટાફની વિશેષ ટીમો સતત સિંહોના આરોગ્ય પર નજર રાખી રહી છે. કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસમાં હવે તપાસનો વ્યાપ વધુ મોટો બન્યો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં 1,100 કરોડ રૂપિયાના માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યા બાદ હવે આ સમગ્ર કેસમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ પણ તપાસમાં જોડાઈ છે. એનઆઈએની તપાસ સાથે હવે આ કેસ માત્ર માદક પદાર્થની હેરાફેરીનો નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય માળખું, વિદેશી જોડાણ અને દેશવ્યાપી શૃંખલાની તપાસ સુધી પહોંચે તેવી સંભાવના છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે માત્ર 1 વર્ષમાં હિમોફિલિયા એટલે કે લોહી ગંઠાવવા માટે જરૂરી તત્વોની ઉણપથી થતી બીમારીના 669 દર્દીઓને 17 કરોડ રૂપિયાથી વધુની સારવાર નિઃશુલ્ક આપવામાં આવી છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોંઘી તબીબી સારવારના ભારણમાંથી મુક્તિ અપાવવા માટે સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. હિમોફિલિયા દર્દીઓ માટે જરૂરી એવા ક્લોટિંગ ફેક્ટરના ઇન્જેક્શન ખૂબ જ મોંઘા હોવાથી સામાન્ય અને ગરીબ દર્દીઓ તે ખરીદી શકતા નથી. ત્યારે દર્દીઓની આર્થિક મુશ્કેલીઓને સમજીને સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી કોમર્શિયલ લિમિટેડ મારફતે આ મોંઘા ઇન્જેક્શનોની જથ્થાબંધ ખરીદી કરી છે. ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા લોકો માટે આજની રાત ખૂબ જ ખાસ રાત બનવા જઈ રહી છે. આજે રાત્રે સંપૂર્ણ ચંદ્ર બ્લુ માઇક્રોમૂન તરીકે દેખાશે, જે આ વર્ષ 2026નો સૌથી નાનો પૂર્ણચંદ્ર હશે. આ અંગે ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદ ગુજકોસ્ટના સલાહકાર નરોત્તમ સાહુએ જણાવ્યું આ દ્રશ્ય નિહાળવા રાજ્યના વિજ્ઞાન કેન્દ્રોમાં જોવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
3: इसका ब्लू मून कहा जाता है. ब्लू मून ब्लू कलर का नहीं है बट इनका एक स्पेशलिटी होता है. ये ब्लू मून होता है क्योंकि ये मई महीने का सेकेंड फुल मून है. ये बहुत ही यूनिक है. नॉर्मल ब्लू मून जो होता है 2.5 से 3 साल के अंदर में देखने के लिए मिलता है बट ऐसा माइक्रो ब्लू मून को देखने के लिए हमको 27 ईयर तक वेट करना पड़ेगा. मून देखने के लिए इसमें कोई स्पेशल अरेंजमेंट का जरूरत नहीं है. कहीं पे भी जहाँ पे स्काई क्लियर है तो खाली आंखें में देख सकते हैं.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ

0: ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABID ને ફોલો કરશો. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમી વિક્ષોભ ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું, આગામી દિવસોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
1: अगले 6 दिन तक गुजरात रीजन और महाराष्ट्र कच्छ में आइसोलेटेड से स्कैटर्ड और डे 3 में फेयरली वाइड स्प्रेड बारिश होने की उम्मीद है. इसके साथ ही हम थंडरस्टॉर्म भी एक्सपेक्ट कर रहे हैं 1 से 6 डे 1 से डे 6 तक.
0: શક્તિપીઠ અંબાજી ખાતે જેઠસુદ પૂનમને પગલે આજે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તો માટે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ગરમીને ધ્યાને લઈ છાંયડા માટે મંડપ, પંખા, ફુગર સહિત છાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે અમદાવાદના નવનિયુક્ત મેયર હિતેશ બારોટ પણ માતાજીના દર્શનાર્થે આવ્યા હતા. આ અંગે વહીવટદાર કૌશિક મોદીએ વધુ માહિતી આપી છે.
2: વ્યવસ્થિત રીતે શાંતિપૂર્ણ રીતે દર્શન થાય તે માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કટિબદ્ધ છે. મંદિરમાં ભક્તોને તડકો ન લાગે માટે પૂરા મંડપમાં ડોમ બનાવેલો છે, સ્પ્રિંકલરની વ્યવસ્થા કરી છે, પાણીના ફુગરની વ્યવસ્થા કરી છે, મંદિરમાં ઠંડા પાણીના કુલરો ચાલુ છે. આ સિવાય ઠંડી છાશ ભક્તોને વિનામૂલ્યે મંદિર ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે.
0: ક્રિકેટ. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આ સિઝનનો ખિતાબી મુકાબલો રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. બંને ટીમોની તેમના બીજા આઈપીએલ ખિતાબ પર નજર છે. ગુજરાતે 2022માં તેમનો પ્રથમ તાજ જીત્યો હતો, જ્યારે આરસીબી ગત સિઝનમાં જીતેલો ખિતાબ બચાવવા પ્રયાસ કરી રહી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં બરડા પરિક્રમા મૂનલાઇટ સાયકલ રાઇડને ચોપાટી ખાતેથી પ્રસ્થાન કરાવી. આ રાઇડમાં પોરબંદર, રાજકોટ, ગોંડલ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ભાણવડ તેમજ ધ્રાંગધ્રા સહિત અમદાવાદ, જસદણ, ખંભાળિયા, કેશોદ, મહેસાણા અને વડોદરા જેવા શહેરોના સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો. વલસાડ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આજે કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં 2 યુવકના મોત થયા છે. કન્ટેનર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર બાઇક પર સુરત જઈ રહેલા 2 શ્રમિક યુવકો સાથે અથડાતા અકસ્માત થયો હતો. આજે 31 મે સમગ્ર વિશ્વમાં તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે આકર્ષણનો પર્દાફાશ, તમાકુ અને નિકોટીનના વ્યસનનો પ્રતિકાર કરવો, જે અંતર્ગત પાટણ એસટી ડેપો ખાતે વ્યસન મુક્તિ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. તો ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક ખાસ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ગરમીની સ્થિતિમાં કાળજી રાખવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી. રાજ્યમાં આવતીકાલથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસની તપાસમાં NIA જોડાઈ. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: ઉનકા સિર માતૃભૂમિ કે લિયે હર પલ વિનમ્રતા સે નતમસ્તક હી રહા. કહા જાતા હૈ જો વૃક્ષ ફલો સે લદા હોતા હૈ વો વિનમ્રતા સે ઝુક હી જાતા હૈ. કુછ યહી ગુણ લેફ્ટિનેન્ટ જનરલ જોરાવરચંદ બક્ષી કે વ્યક્તિત્વ મે ભી નજર આતા હૈ. એક ઓર દુશ્મનો કે સામને વો ફૌલાદ બનકર ખડે હોતે હૈ ઓર દૂસરી ઓર અપને સાથીઓ કે લિયે ઇતને નરમ કે બડે સે બડા ઓર છોટે સે છોટા ઉનકા કાયલ હો જાયે.

શ્રોતા મિત્રો, ફિલ્મી ગીત આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના વડોદરા કેન્દ્ર પરથી. અને હવે થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર રીલે કરીશું.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાજિક કાર્યોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનેક નાગરિકોની પ્રશંસા કરી. ખાસ સઘન સુધારાના ત્રીજા તબક્કા હેઠળ મતદાર ઓળખ ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં શરૂ થઈ. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવ અભિયાનનો પ્રારંભ કરશે. કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે પીએમ સ્વનિધિ યોજનાએ નાના વ્યવસાયોના પાયાને બદલી નાખ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાજિક કાર્યોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનેક નાગરિકોની પ્રશંસા કરી. તેમની પ્રેરણાદાયી પહેલ અને સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કેરળમના સાજી વલે શેરિલ વિશે વાત કરી, જે એક મફત સ્વિમિંગ ક્લબ ચલાવે છે, જેણે 15,000થી વધુ લોકોને સ્વિમિંગ શીખવામાં મદદ કરી છે. તેમણે ઉત્તર પ્રદેશના બસ્તીના આકાશ ગુપ્તાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો, જેમણે મનોરમા નદીને સાફ કરવા માટે એક અભિયાન શરૂ કર્યું. શ્રી મોદીએ ગોવાના નિવૃત્ત શિક્ષક બાલકૃષ્ણ અય્યાની વાર્તા પણ શેર કરી, જેમણે પાણીની અછતના મુદ્દાઓને ઉકેલવા માટે કામ કર્યું. તેમણે સૈનિકોના કલ્યાણમાં યોગદાન બદલ તમિલનાડુના શિક્ષિકા ગિરિજા અમ્માની પણ પ્રશંસા કરી.
1: तमिलनाडु के नागरकोइल में मेरी मुलाकात एक टीचर से हुई. करीब 3 दशक पहले भी मैं उनसे मिला था. मैं बात कर रहा हूँ गिरिजा अम्मा जी की. इस मुलाकात के दौरान कुछ युवा स्टूडेंट्स भी उनके साथ थे. गिरिजा अम्मा जी करीब 15 स्कूल चलाती हैं. इनमें चेन्नई का जय गोपाल गरोड़िया हिंदू विद्यालय बहुत प्रमुख है. उनकी देशभक्ति की भावना हर भारतवासी को प्रेरित करने वाली है.
0: ભારતની રમતગમત સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ રમતવીરો ગુરિંદરસિંહ વીરસિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીના અને કુલદીપ કુમારને ઝારખંડના રાંચીમાં આયોજિત રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધાના નવા રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન આપ્યા. શ્રી મોદીએ દેશના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાને જાળવવા રાખવા માટે સરકારના સતત પ્રયાસો પર પણ પ્રતિબિંબ પાડ્યો. ગરમીની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચિંતા કરતા પ્રધાનમંત્રીએ લોકોને સત્તાવાર સલાહકારોનું પાલન કરવા અને સલામત રહેવા માટે સાવચેતી રાખવા વિનંતી કરી. તેમણે પરંપરાગત ઉનાળાના

0: ઇનાના સેવનને પણ પ્રોત્સાહન આપ્યું.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: ખાસ સઘન સુધારાના ત્રીજા તબક્કા હેઠળ મતદાર ઓળખ ગઈકાલે ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં શરૂ થઈ હતી. પંચે જણાવ્યું છે કે 28 જૂન અથવા તે પહેલાં મતદાર નોંધણી અધિકારી દ્વારા મતગણતરી ફોર્મ પ્રાપ્ત થયેલા તમામ પાત્ર મતદારોનો મુસદ્દા મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે. પંચે જણાવ્યું છે કે મતદારો નિયત તારીખ સુધીમાં તેમના મતગણતરી ફોર્મ સબમિટ કરવામાં અસમર્થ છે, તેઓ દાવા અને વાંધાના સમયગાળા દરમિયાન ફોર્મ 6 અને નિર્ધારિત ઘોષણા દ્વારા અરજી કરી શકે છે. સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહે આજે સિંગાપોરમાં યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા પેટ હેરિગન સાથે વાતચીત કરી. સંરક્ષણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે આ વાતચીત ભારત અમેરિકા સંરક્ષણ ભાગીદારીને મજબૂત બનાવવા પર કેન્દ્રિત હતી. તેમાં પ્રાદેશિક સુરક્ષા, સંરક્ષણ સહયોગનો વિસ્તાર અને ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં સહિયારા વ્યૂહાત્મક હિતોને આગળ વધારવા પર ચર્ચા કરવામાં આવી હતી. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાનનો પ્રારંભ કરશે. આ અભિયાન 30 જૂન સુધી ચાલશે. તેના મુખ્ય ઉદ્દેશ્યો ખાતરોનો સંતુલિત અને વિવેકપૂર્ણ ઉપયોગ, હવામાન સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને ખેડૂતોને સમયસર સલાહ, પંચાયત સ્તરે સક્રિય ભાગીદારી અને ગામડાઓમાં યોજનાના લાભોનો સીધો પહોંચાડવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ ચેનલ AIR News_ABAD ને ફોલો કરશો. જળશક્તિ મંત્રાલય આવતીકાલે નવી દિલ્હીમાં જળ સંશોધન અને વિકાસ પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે, જેનો ઉદ્દેશ્ય ભારતના જળ સંશોધન અને નવીનતા ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જળ સંસાધન વ્યવસ્થાપન, પીવાના પાણી અને આબોહવા પરિવર્તનને સંબોધવા માટે એક પહેલનો પ્રારંભ હશે. આ કાર્યક્રમ દરમિયાન જળશક્તિ મંત્રાલય અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન વચ્ચે જળ સંસાધન મૂલ્યાંકન, દેખરેખ અને વ્યવસ્થાપન માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાની અપેક્ષા છે. આ કાર્યશાળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી ચંદ્રકાંત પાટીલ અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહ કરશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું છે કે છેલ્લા 12 વર્ષના ટેકનોલોજીકલ પરિવર્તન દરમિયાન ભારત ટેકનોલોજી અપનાવનારને બદલે ટેકનોલોજી લીડર તરીકે ઉભરી આવ્યું છે. તેમણે આજે દૂરદર્શન ન્યૂઝ સાથેના પોડકાસ્ટ દરમિયાન આ વાત કહી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત વૈશ્વિક ટેકનોલોજી વિકાસમાં ઝડપથી ભાગ લઈ રહ્યું છે અને નવીનતા દ્વારા ભવિષ્યને આકાર આપી રહ્યું છે. અત્યાધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતના વધતા કદનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે દેશ અવકાશ, પરમાણુ ઉર્જા, ક્વોન્ટમ ટેકનોલોજી અને બાયોટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે આજે અગરતલામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ પીએમ સ્વનિધિ યોજનાએ દેશભરના નાના વ્યવસાયોના પાયાને બદલી નાખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક સાહુકારો શેરી વિક્રેતાઓ પાસેથી અતિશય વ્યાજદર વસૂલતા હતા. પીએમ સ્વનિધિ યોજનાએ તેમને આ દેવાના ચક્રમાંથી સફળતાપૂર્વક મુક્ત કર્યા છે. આ યોજના વિક્રેતાઓને ઔપચારિક બેન્કિંગ સિસ્ટમ દ્વારા ક્રેડિટની સરળ અને સંસ્થાકીય એક્સેસ પ્રદાન કરે છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે નવા વિતરિત QR ક્રેડિટ કાર્ડ અત્યાધુનિક ટેકનોલોજી સાથે સંકલિત છે, જેનાથી આ દુકાનદારો વ્યાજ વગરના દૈનિક વ્યવહારો કરી શકે છે. મે મહિનામાં વિદેશી મૂડીરોકાણકારો FPIS-એ 32,963 કરોડ રૂપિયાના ભારતીય શેર વેચ્યા, જે સતત ત્રીજા મહિને વેચાણનો દોર ચાલુ રહ્યો. આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાંથી કુલ FPIS-એ વેચાણ 2,24,000 કરોડ રૂપિયાને વટાવી ગયું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવના કારણે તેલના ભાવમાં વધારો થયો છે. આનાથી ભારતના આયાત ખર્ચ અને ફુગાવા અંગે ચિંતા વધી છે. જો કે આ અઠવાડિયે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $100 નીચેથી આવી ગયા છે. તેમ છતાં વૈશ્વિક તણાવ પહેલાના સ્તરની તુલનામાં ક્રૂડ ઓઇલ મોંઘુ રહે છે. આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે અમદાવાદ આકાશવાણી કેન્દ્ર ખાતે આજે વહેલી સવારે વોકાથોન યોજાઈ 4 કિલોમીટરની આ વોકાથોનને સવારે 6 વાગે પ્રસ્થાન કરવામાં આવી હતી. આ પ્રસંગે આકાશવાણી અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ NL ચૌહાણ, દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના ડેપ્યુટી

0: ડાયરેક્ટર જનરલ એન્જિનિયરિંગના ઋષિ કપૂર, ડેપ્યુટી ડાયરેક્ટર એન્જિનિયરિંગ આઈજી પરમાર, આકાશવાણીના પ્રોગ્રામ હેડ હિતેશ માવણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વોકાથોનમાં આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વોકાથોન આકાશવાણી કેન્દ્રથી શરૂ થઈ આશ્રમ રોડ અને રિવરફ્રન્ટ માર્ગ પરથી પસાર થઈ ફરીથી આકાશવાણી કેન્દ્ર ખાતે પૂર્ણ થઈ હતી. દેશવાસીઓની સેવામાં આકાશવાણીએ પસાર કરેલા ગૌરવશાળી 90 વર્ષના સફરની ઉજવણીના ભાગરૂપે આ વોકાથોન યોજાઈ. આ પ્રસંગે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ NL ચૌણાએ જણાવ્યું હતું કે દેશની દરેક પરિસ્થિતિમાં આકાશવાણી હંમેશા દેશવાસીઓની સેવામાં અગ્રેસર રહ્યું છે.
1: 8 જૂન 1936 સે શરૂ હુઆ આકાશવાણી કા યે સફર 8 જૂન 2026 કો પૂરે 90 વર્ષ પૂરે કર રહા હૈ. ઇસી ઉપલક્ષ મેં પૂરે ભારત વર્ષ મેં વોકેથન, મેરાથન, મ્યુઝિક કોન્સર્ટ્સ કા આયોજન કિયા જા રહા હૈ. આકાશવાણી અહેમદાબાદ ભી આજ વોકેથન કા યે આયોજન રખા હૈ જો કરીબ 4 કિલોમીટર કા હૈ.
0: આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આ સિઝનનો ખિતાબી મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ગુજરાત ટાઇટન્સે 4 ઓવરમાં 2 વિકેટે 30 રન બનાવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાજિક કાર્યોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનેક નાગરિકોની પ્રશંસા કરી. ખાસ સઘન સુધારાના 3જા તબક્કા હેઠળ મતદાર ઓળખ ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં શરૂ થઈ. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાનનો પ્રારંભ કરશે. કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું, પીએમ સ્વનિધિ યોજનાએ નાના વ્યવસાયોના પાયાને બદલી નાખ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: allocation for 15 of the 17 seats, with Congress contesting 8 seats, Shiv Sena UBT 4, and the Sharad Pawar-led NCP 3 seats. Discussions on the remaining Nashik and Nanded seats are still underway. Tomorrow is the last day for filing nomination papers for the elections. In the high-voltage IPL title clash, Gujarat Titans set a target of 156 runs for defending champions Royal Challengers Bengaluru, RCB, at the Narendra Modi Stadium in Ahmedabad. In reply, RCB were 133 for 5 in 14.3 overs when reports last came in. Put into bat, Gujarat Titans posted 155 for 8 in their 20 overs, with Washington Sundar scoring an unbeaten 50 off 37 balls. And that is the end of this news bulletin.
1: શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની પ્રસારણ યાત્રાને અહીં વિરામ આપીએ. આવતીકાલે સવારે 5:55 ફરી મળીશું. અત્યારે પાયલ ભટ્ટને રજા આપશો. શુભરાત્રિ.